શ્રોતે હું ન્યૂઝ ઓન એઆઈઆર યા મોબાઈલ એપ પર આપણ આમચા પ્રસારણ ઐકત આહાત. આતા ઐકુયા હવામાન, જાણું ઘેવ્યા હવામાન વૃત્ત આણી હવામાનાચા અંદાજ. આજ મુંબઈ શહર આણી ઉપનગરાત હલક્યા સ્વરૂપાચા પાઉસ ઝાલા. આજચ તાપમાન કુલાબા ઇથે કમાલ તાપમાન 32 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 31 અંશ સેલ્સિયસ, કિમાન તાપમાન કુલાબા ઇથે 27 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 25 અંશ સેલ્સિયસ. હવેતિલ સાપેક્ષ આર્દ્રતા કુલાબા ઇથે 79%, સાંતાક્રુઝ ઇથે 79%. પાઉસાચી નોંધ યા પ્રમાણે: કુલાબા ઇથે 4.2 મિલીમીટર, સાંતાક્રુઝ ઇથે 2.4 મિલીમીટર. યેત્યા 24 તાસાસાઠી હવામાનાચા અંદાજ. મુંબઈ આણી ઉપનગરાત વાતાવરણ અંશતા ઢગાળેલ અસેલ, હલક્યા તે મધ્યમ સ્વરૂપાચા પાઉસ અસેલ. કમાલ તાપમાન 30 અંશ સેલ્સિયસ આણી કિમાન તાપમાન 26 અંશ સેલ્સિયસ અસેલ. रात्रीची 11:12 होत आहे. यानंतर ऐकूया भावगीताचा कार्यक्रम भावधारा.